મંત્રી બખરુખ નરેન્દ્ર મોદી મિયા ગુજરાતની સાનંદાવ સીજી સેમી આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ કેન્દ્રનો ચેંગીરખા અબ સ્નામાવ રંગ બાઇકા ખક્સની સાઈ બારા રજાકની બગવાંગ રંગ અબ ચેંગઝાકમાં બાઈ આરો વિશાવ બારા રજાક ચીફ સ્નામઈ માનાના અબ માલખુંગુસ્કારનો ખબુઈ જુદા જુદા સ્નામ ખર સામુંગ ફનાંગઝાગના સાનંદાવ મંત્રી બખરક તાલ તાંગસેબ બાઇ સ્નામઝાક ઓ સ્નામખટન બેરાઈ નાયખાતાઈ આરો સામું તાંગનાઈ રોગ બાઈ કગલામ છલાઈકા કન્દ્રની મંત્રી અશ્વિની વૈષ્ણવ સાકા આરો સ્નામઈ તિસાજાક મેડ ઇન ઇન્ડિયા ચીન જાપાન અમેરિકા તા યુરોપ રહર જાગાના અબ બાઇ ભારતની તાંગસેબ હાયુંગ સિનેમું માનાના મંત્રી બખરક નરેન્દ્ર મોદી મિયા રાજસ્થાની પશપદાર ખક્સા રાસાઈ બા સાઈ રજાકની બકવાંગ રાંગની હામખ્રાઈ ગનાંગ તાંગબતાંગ નો સેંગી રેખા તાઇ હલંગ ઠંગ કાઈ રેખા ઓ તાંગબતાંગ તાંગબેખરેબ હકજાકનાઈ રેકાલાઈમું તાઇ સામું માન ઠગ્રમુંગો નાંગમાં બારજા યાસાકના મંત્રી બખરક જોધપુરની બીરકું ખોલાની કતાલ ટર્મિનલ નબો સેંગી રેખા તાઇ હાયું કતાલ ગ્રીન